0: This is Like a Gold.
1: क्योंकि सास भी कभी.
0: This part of the show is sponsored by क्योंकि सास भी कभी बहु थी. Every day at 9 PM on Star Plus and stream it anytime on Jio Hotstar.
2: नमस्कार. मार्च 2027 માં મહારાજા ટૂર્સ સાથે માણો જાપાનનું અદ્ભુત ચેરી બ્લોસમ સીઝન. આવો અને જુઓ જાપાનનું સુંદર ચેરી બ્લોસમ, શ્રેષ્ઠ સાઇટ સીઇંગ, સ્વાદિષ્ટ ઇન્ડિયન જમવાનું અને ઘણા બધા યાદગાર અનુભવો. માત્ર 4,499 pounds પર પર્સન, જેમાં ફ્લાઇટ્સ, એકોમોડેશન અને એક્સકર્ઝન્સ બધાનો સમાવેશ છે. સીટ્સ લિમિટેડ છે, એટલે આજે જ તમારું બુકિંગ કરો. વિઝિટ maharajatours.co.uk ઓર કોલ 07956154846.
3: દોસ્તી, મસ્તી અને ઇમોશન્સ ની એક અનોખી સ્ટોરી.
4: સાંભળ, એક કામ કર, મેડિકલ દેલે અને નાખતા જઈએ.
5: નાખતા જઈએ એટલે
3: સોલ સૂત્ર પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ મિત્રતા, ફ્રેન્ડશિપ ની લવ સ્ટોરી, પ્રોડ્યુસ્ડ બાય પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખ, ડિરેક્ટેડ બાય ઓનિલ કર્ણિક.
6: તું ગાંડો છે, આગળ વાળો બ્રેક મારે તો પાછળ વાળો બ્રેક મારે છે યાર. તારી મારી
3: દોસ્તી. સ્ટારિંગ વિરાજ ખિલાણી, દીપ વૈદ્ય, વિશાલ પારેખ એન્ડ વિશ્વા જોશી. મિત્રતા ઇન સિનેમાઝ નાઉ. યુકે રિલીઝ ડિટેલ્સ માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો બકરાનિયા મીડિયા.

0: Mamster નું પાણીપુરી અને પાણીપુરી નો પાણી.
1: All Mamster products are nut free and made in Canada. Now available at your nearest Asian grocery store.
2: માં કૃપા ફાઉન્ડેશન યુકે તરફથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ઓપન ઇન્વિટેશન 29 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી રોજ બપોરે 3 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી. કથા વાચન કરશે પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા. વેન્યુ 10 સ્ટોનફિલ્ડ વે, ફર્સ્ટ ફ્લોર, યુનિટ 2, સાઉથ રાઇસ્લિપ, HA40JS. રોજ કથા પછી મહાપ્રસાદ, પોથી યાત્રા, કપિલ નારાયણ કથા, કૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, રૂકમિણી વિવાહ અને પૂર્ણાહુતિ હવન જેવા પવિત્ર પ્રસંગોમાં જરૂર જોડાઓ. વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો 0777-2287-509.
3: Discover the magic of Switzerland with Mantra Holidays Scenic Swiss Tour. From the stunning Swiss Alps to Interlaken, Lucerne, Mount Titlis and more. And this October half term, we've got our lowest price of the year. Call 0203-773-633 or visit mantraholidays.co.uk.
4: Have you noticed the way fans shout at football matches?
5: Oh, wake up!
4: That's because conveying your message with sound is the most effective way to communicate to the players on the pitch that they're rubbish. And this works in advertising too. You see, research shows how brands that use radio to amplify their advertising are 49% more likely to get noticed. See radio differently at radiocentre.org.
6: Like a Gold, officially London's number one Asian retro music station. Available in Greater London on 10:35 AM, DAB Digital Radio, Alexa and likeagold.com.
7: Artist of the Week is brought to you by our new podcast, Like a Extra. Stream it now and be a part of the conversation.

0: Disha Supreme Extra Long Grain Basmati Rice. Indulge with Disha. Available at all independent stores nationwide. Dubai is an opportunity. So now, be a part of it. Create wealth with a small investment every month. Danube Properties Dubai has something for everyone with its ambitious 11-11 initiative aiming to complete 11 landmark projects in just 11 months. Featuring views, oases, oceans, elites, fashions and sports. There's an opportunity waiting for you. So why wait? Be part of Dubai's growth story. Call the Danube Properties Dubai London office today on 0203-963-5757 to arrange your meeting.
1: લંડન હાલો ગરબે ગુમવા શ્રી 27 ગામ પાટીદાર સમાજ યુરોપ સાથે માણો નવરાત્રી ભારતના લાઇવ બેન્ડ સાથે 10-20 ઓક્ટોબર સાંજે 7:30 થી એટ 27 પાટીદાર સેન્ટર વેમ્બલી એડલ્ટ ટિકિટ્સ 10 pounds 16-17 અને 18 ઓક્ટોબરે 15 pounds 5-10 વર્ષના બાળકોને 5 pounds અંડર 5s ફ્રી 11 રાતનો સીઝન પાસ 100 pounds રેડિયો પાર્ટનર લાઇકા રેડિયો નેટવર્ક 27 ગામ પાટીદાર સમાજના ગરબા એટલે બેસ્ટ

0: लता जी और मुकेश साहब की आवाज में विंटेज गोल्ड वाला ही खूबसूरत सा गीत मल्हार फिल्म से आया था और ये गीत हम तक पहुंचाया है सदफ, फिरोज और सुमित चौरसिया। अगला गीत आ रहा है, फिल्म का नाम है अंजाम और ये गीत पहुंचाया हम तक फाल्गुनी मुकेश भट्ट और पंकज वर्मा साहब की तरफ से। अगला घंटा दिल की बत्ती जलाने के लिए हो जाइए तैयार, गोल्डन रॉक के तीन ऑप्शंस कर रहे हैं आपका इंतजार।
1: दिस इज लाइक अ गोल्ड,
2: क्योंकि सांस भी कभी।
1: दिस पार्ट ऑफ द शो इज स्पॉन्सर्ड बाय क्योंकि सांस भी कभी बहुत थी, एवरीडे एट 9 PM ऑन स्टार प्लस एंड स्ट्रीम इट एनी टाइम ऑन जियो हॉटस्टार। London, are you ready? Raghavendra presents to you for the first time legend Udit Narayan and son Aditya Narayan performing live with Bade Mia Chote Mia this December.
3: Dil ne ye kaha hai dil se
4: bol chudiya.
1: One date, one show, Sunday the 20th of December at the Ovo Arena, Wembley, London. Tickets available now at Ticketmaster and AXS. Visit raga.events. Exclusive radio partner, Leica Radio Network. Now, banking with ICICI Bank UK works beautifully together.
5: Your iPhone becomes your ICICI Bank UK card with Apple Pay. Simple, secure and ready whenever you are.
1: Tap to pay in store or online across your Apple devices.
5: And with global account linkage, view your UK current account and India savings account balances all in one place.
1: Plus, send money to India seamlessly with the Money to India app.
5: ICICI Bank UK, smarter banking right at your fingertips.
1: Apple Pay is available on compatible devices. Terms and conditions apply.
5: ICICI Bank UK PLC is authorized by the PRA and regulated by the FCA and PRA.
6: નવરાત્રિ માં કૃપા ફાઉન્ડેશન સાથે ગરબે ઘૂમવા તૈયાર થઈ જાઓ.
7: 10 થી 19 ઓક્ટોબર દરરોજ સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી ગરબા અને દાંડિયાની રમઝટ ભારતથી પધારેલા કલાકારો સાથે.
6: ટિકિટ્સ મંડે ટુ થર્સડે એન્ટ્રી £5, ફ્રાઇડે ટુ સન્ડે £7. વેન્યુ માં કૃપા ફાઉન્ડેશન હોલ, ફર્સ્ટ ફ્લોર, યુનિટ 2, 10 સ્ટોનફિલ્ડ વે, સાઉથ રાઇસલિપ, HA40JS.
7: બુકિંગ માટે કોલ કરો રશ્મિ શાહ 0772-287-509.
6: એ હાલો ગરબે.
8: દોસ્તી, મસ્તી અને ઇમોશન્સ ની એક અનોખી સ્ટોરી.
9: સામડે કામ કર, મેડિકલ દેલે અને નાખતા જઈએ.
10: નાખતા જઈએ એટલે
8: સોલ સૂત્ર પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ મિત્રતા ફ્રેન્ડશિપ ની લવ સ્ટોરી, પ્રોડ્યુસ્ડ બાય પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખ, ડિરેક્ટેડ બાય ઓનિલ કર્ણિક.
11: તું ગાંડો છે, આગળ વાળો બ્રેક મારે તો પાછળ વાળો બ્રેક મારે છે યાર.
12: કારી મારી દોસ્તી.
8: સ્ટારિંગ વિરાજ ખેલાણી, દીપ વૈદ્ય, વિશાલ પારેખ એન્ડ વિશ્વા જોશી. મિત્રતા ઇન સિનેમાઝ નાઉ. UK રિલીઝ ડિટેલ્સ માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો બકરાનિયા મીડિયા.

0: at the Golgappiyan da Pani.
1: All Mamster products are nut-free and made in Canada. Now available at quality food branches.
2: લંડન હાલો ગરબે ઘૂમવા શ્રી 27 ગામ પાટીદાર સમાજ યુરોપ સાથે માણો નવરાત્રી ભારતના લાઇવ બેન્ડ સાથે 10-20 ઓક્ટોબર સાંજે 7:30 થી એટ 27 પાટીદાર સેન્ટર વેમ્બલી એડલ્ટ ટિકિટ્સ 10 પાઉન્ડ 16-17 અને 18 ઓક્ટોબરે 15 પાઉન્ડ 5-10 વર્ષના બાળકોને 5 પાઉન્ડ અંડર 5 ફ્રી 11 રાતનો સીઝન પાસ 100 પાઉન્ડ રેડિયો પાર્ટનર લાઇકા રેડિયો નેટવર્ક 27 ગામ પાટીદાર સમાજના ગરબા એટલે બેસ્ટ Best.
3: Laika Gold. Officially London's number one Asian retro music station. Available in Greater London on 10:35 AM, DAB Digital Radio, Alexa and LaikaGold.com. Feel good track. Brought to you by Dairy Valley.
4: Soft and tender, like grandma's warm hug. Dairy Valley Paneer is made with natural ingredients and zero preservatives. Visit DairyValley.net.